अरे ये तेरे इंगे सांकल हांजे नहीं तेरे इंगे लेंस नहीं नगा कोड़ू जाओ नगा नज़र लास वांगी कोनी चम्चू रख दी तो इसे संभाल दे जिन त्याने तो कर्सन तेरे इंगे सोचा कुछ नामदान दे यंग चेंज कर जोगा दी इंगे लोटों ना बाजू सोचिया रंग इंगे जो लावा रंग द तको कोनी रंग लिंडी रंग दही चंबा रंग द शंग में जी जोन दा चंग का चेंब 양치니그주 같은 기닌디 다제튼 티친디 응응하신 더니 니마 된다 모두가 응할럭시 더니 형시라 소프트라는데 시라 초이 안디 오게 되더나 그주 소프트라는데 소그다오노 갑통디 소프트나바 소인지나량 다른 어떤 인치가난데 조금 마비가 소중화 그리죠 니라가 남시 다이주 삼루 코르주 나장 그 가신 버 양치니 캠덕 가존 소인지나량 라는 그 샤이데 주 단 남다 그 존치한데 제 존조고노 그 갑토라양나 젠치한 조고노 그 갑톤데 조건데 샤이초 그 라와란도 소르조라양나 사코트 그 조초초라 바그 샤이초 존재라는 그 지 라와란도 소르존디라 같게 지 다 참더란데 그 로람다 이고노 그 갑톤데 모드리 디젠 그 참더란데 존 존재나라 네트게 그 고트게 요파리 존다 하정 그 같이 보리 디안진데 그 조소트란데 소등나 다 로조난 바근간 크르츠 로브중의 조리다 로브중의 조 회로의 존디 존지나다 로마즈간 존지나랑 근간 크르츠 디안치나 안간 크르크 좀 메크티 쟁그치 소 로브중라 회로군데 조 디안치니 영 샤이그 회로의 코노 갑투와 참득 존 존지나라 그르게로니 회로의 코노 양나 크르게 샤이그 회로 단드 지 프로안으로 데케성의 조라 더소소니 틀라즈게 지 냠조리 거가 디쟁 때랑 글랜슨 디나가 지 회글록 피칸 톤득 동의 삼치를 나세니 너무 그 샤슴드 같이다 샤슴디 총지나 총오이 특버그 자츠거든데 굴요니 너무 그 지 샤슴이 과즈리 디쟁 그지 때랑 글랜슨나 샤슴드 마라지 다주 너무 지 리고드 잡요 Tēnāk jū shiātsam dāg kāpshāng āyna dā huiagluq bīkām tōndag tōng wī sāmchirā ngāsī nī dāmu gā zōmīg zirī. Tēnī zōmīg dāg ngō gāglāng chārtar lāng gāzina chārtar shī cī dāzul huiagluq nī bā chēnbūr dā nīm cī. Shūg gāngdag nī ngō sāmtē huiagluq rāngī lōsū dāng huiagluq bīkā dāng lēchūn tōndag tōng tāwam tāngdar huiagluq bīkām tōndag tōng wī sāmchirā ngā nyamchū shāgī yīn cī. Chidgina dazuta khuyghluqniwa chenbunda danga chidgina shug gangtagni gozami dadang khuyghluq rangi ge lhosura yana khuyghluq pikatang lechunda thondaga tong tabga derang da shatsam dinangni khuyghluq pikam thondag tong jug samchura ringa samchura nga de mozu da ja chinyan khnam bandi nyamchuli ge yen da selko ga Ya dina dina ngu huyagluqa pikam tondag tongyi samchira nga gana ngu dangpo gangri yizna waftin ji huyagluqun charjab zowa. Ta tomri chi likaad ga dhamna huychari yalugna lobjongri yena gangri nara ta dhadig janga mala yaka tongyi seguga gachu yaka na dhadig janga mala tobsi dhadig segunu chin charjab zi dani de dhadig yi dondag chadgi nara dina da dondag da yuqwa yin dhabju dien pantok di janga wafting ga huyagluqun charjab zowa ta huyagluqun da yinara dien charjab zo gunu di dana da wafting ga huyagluqun charjab zowa da guchi mozri zina dib chig lagdab langji Tumar di yigdang dang, ka la wa la, di ni, nyan ga tsu la wlaq tsarwar tsokhu shay ba dang, di ni, cha zha raga mooshkib zi ji, ta chik da lak tari go gezi. Ka di, dib ji yigdang mangwa dang, aloo ga wa am yang na, nyelam jaywa che ce, ane kib saf jir ni, kumbha yo tib lak go, on chang nyam jo gi ba shik na, do ngi dang mam tenbi ham loo shay mar ong zi, di huay loo cha zhiga, jen chung mat tapan jir ngi, gong ga sam chir na, di na huay loo ko pika dang, le chu lan jaywa me paan jamul, on chang, tak chu yig bu shil ma tap zi, jo ji huay loo la pika dang, le chu lan jeng me paan jir ngi zi. Ta di jen tak ji, huay cha re loo zi, huay cha da ga, ka shi, ko chang zga chigi ni zga, yang na nyan zga chigi ni zga chigi di, ta ni,

0: Ya, topo demo.
1: Onya demo incho demo ina.
0: Ya, demo demo.
1: O kadin che nilasin de na chingon de bana pa sotong ayo la pamila chi de kle.
0: Ya, kwatin chi.
1: Tago, lama ri dun ga mangla ya ka.
0: Lama ri dun.
1: Ha.
0: Yon ri lama ri dun.
1: O ya ta ko de de goga.
0: Ri dun ga mangla de ra ji.
1: De de de.
0: Ri dun lama kang de ko ri dun na ni won de ta.
1: Lama
0: ye dun ngi che
1: ke
0: lama
1: ye dun de ti ti ta che ku de chi zo wa chi ta de. Ye dun cho ge. Are. Ye dun cho. Gun de ba
0: ye dun do zo ra ti wa ti ge. Gun zo ba. An gun de ba ye dun yang chin ta ge pe le do zo ra ti lai dong 고르즈글라브니디야
1: 디디디 디마르메카
0: 디마르메
1: 오케딘케 오디디타 이동가 마르 칸로데 나치 추가티기 도제 칸노스테 인도추
0: 오예든 소그 몽르즈 고르즈글라고
1: 오야 오야
0: 야 갑징레스 마 고르즈글라디모
1: 오야 오야 페딘케
0: 야